એલ્બમ ગીત ત્યાં આવશે પૂરું અને ગીત બાદ એક વખત ફેરી આપણે ભાઈ બહેનોનો સ્વાગત કરી રહ્યા આપણે આજને કાર્યક્રમ ઘુમર મેં જેમકે ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હ કે આપણે બોને આપણે આઈને હેતે હમારી શકીએ ને આર્થિક નિર્ણય ને હમસ હેતે રાખી શકીએ ને તો આયસ અગર વાત કરે કે આપણે જે બોને ની આઈ હે વણામાં વેના નિર્ણય કે આર્થિક સમજ ને વેસમે નો રિશ્તા ની તો બહેન બોને કેવું ચંગા કે કમાઈ ખાલી પૈસા નો નામુસ નથી હે આપણે દેખાવ કે ઘણા અક્કાની બોને એવી ખેતી ના હાથે આપણે પરિવાર ભી સંભાળે હે પશુપાલન કરે હે સિલાઈ બુનાઈ કરે હે નાની ખાની દુકાન એવી ભી સલાડે હે ઘણી બોને સ્વયં સહાયતા સમૂહ થી જોડી ને ઘણા અક્કા કામ કરે હે કઈક નોકરી કરે હે ને ઘણા અક્કા ને બોને મહેનત ભી કરે હે પણ અંજલિ બોને આપણે દેખાયું કે ઘણા વખત આપણે બોને કમાઈ કેવલ ઘરના પૈસા નો ખર્ચ જ માની લે હે જબકી ભાઈ

0: વણની મહેનત ની કમાઈ, વણની ભવિષ્ય ની સુરક્ષા, વણની સોર ની ભણાઈ, વણની ખુદ નો ખર્ચો અને પરિવારની આર્થિક મજબૂતી ની ભી ભૂમિકા નિભાવી શકે એમ. એટલે ભાઈ બોનો કેવું ચાંગા કે સબકો જરૂરી આ હે કે આપણી બોનો ને આઈ ને લઈને આપણે જાણકારી રાખવી હે.
1: હવે મનીષા બોન એને આની વાતનું ધ્યાન રાખવું હે કે કેટલું કમાય હે, કેટલું ખર્ચ કરે હે, કેટલું વસાવે હે, ને ભવિષ્ય બદલે એ કેટલી રકમ મહિનીની રાખી રહી હે. આપણે દેખો હો કે આપણી જે બોને હે એનો કમાઈનો ફેસલો ખુદ લેવાનો મતલબ એ નથી કે એ હેતે જ જે ખુદ જ એકલી કરી લે. આનો મતલબ એ હે કે આપણે પરિવારને હાથે લઈને હરતે આપણા નિર્ણયને રાખી શકો એ વાત આપણને સમજવાની જરૂરત હે. પરિવાર મેં પત્ની પત્ની મળીને આર્થિક જે ફેસલો હે એ લઈ શકે, પણ એનમાં આપણી જે બોને હે એની જે પૈસા હે, બેંકનું ખાતો નંબર, બચત, કર્જ, તે પારિવારિક આર્થિક સ્થિતિ હે એ જાણકારી આપણી બોને હોવું જરૂરી હે. એને અગર એની જાણકારી હોગા તો એ અસલ તરીકા તક પૈસાની બચત કરીને એના કર્જને કમ કરવાની કોશિશ કરી શકે. જેમ કે અગર એક બોન હે એ મહિનામાં 5,000 કમાવે હે, તે હેતતા પૈસા વગર યોજના બનાવીને ખર્ચ કરવાને ઠેકણે પરિવારના જે મન કહે એનાને હાથે બેહીને તય કરેગા કે કેને કેટલી જરૂરત હે, ઘરમાં કેટલા પૈસા જોઈ રહે હે, કેટલા બચાવીને મેન વહે, ને ભવિષ્ય બદલે આ પૈસા હરતે આવરી શકો. તો જે વખત આવા નિર્ણય આપણે હેતો ઘરવાળા મળીને લો, તે વખત આપણે દેખો હ કે બચતની જે યોજના હે એ અસલ બની પાય હે.
0: હવે અંજલી બોન આયસ અગર વાત કરે કે આર્થિક હમજ આપણે બોને બલદે કેમ જરૂરી હે એની, તે બહેન બોનો કેવું ચાંગા કે કમાઈ કરવું તો આપણે બલદે જરૂરી હે, પણ આપણે કમાઈને હામાળવું બી અતરું જરૂરી હે.
1: હવે
0: અંજલી બોન કેવું ચાંગા કે આપણે જે બોને રહીએ કમ સે કમ આપણે આર્થિક જાણકારીને સમજી શકીએ હે. આપણે બેંક ખાતાને આપણે ખુદને જાણવું હે, જમા ને નિકાસીની જાણકારી આપણે રાખવી હે, ડિજિટલ ભુગતાન કરતે સમય હું સાવધાની બરતવી હે આ બી આપણે જાણવું હે, ને આય ને ખર્ચનો હિસાબ બી આપણે લખી શકો હ, બચત કરવાની આદત આપણે રાખવી હે, ને અગર ભાઈ બને આપણે કર્જ લઈ રહીએ તો એનું વ્યાજ ને ભુગતાનની જે શરતી હે વણંદ બારે જાણકારી રાખવી આપણે જરૂરી હે. ઘણા વખત અંજલી બને આપણે દેખા હું કે ઘણા કાને બોને રહીને બી કાલી કે ને કેવા માત્ર આપણે બેંક ખાતું કહ્યું, એટીએમ કહ્યું, હું ઓટીપી હે ને પાસવર્ડ ની જાણકારી સાંજા કરી નાખે હેમ, તે બોનો આ આપણે નથી કરવું હેમ. આર્થિક આત્મનિર્ભરતા બી આપણે કમાઈનો એક હિસ્સો રહે હેમ. ને બીજી આઈડિયા પણ દેખો કે આપણે સમજદારી બી આમાં ઘણી જરૂરી હે, એટલે આપણે સમજદારી બનાવીને રાખવું હે.
1: હવે મનીષા બોન કેમ કે આપણે દેખો કે અગર આપણે કમાઈ કરી રહો ને એની આર્થિક સમજ આપણને હેસ ને કે આપણને હર તે પૈસા ને અવરવહે આજને બદલે કાલને બદલે ને આવા વાળા જે દાડે હે એમને આપણને હર્ત પૈસાની જરૂરત પડી એ ખબર જ નથી, તો આપણે દેખાંગા કે આપણે કેટલી બી કમાઈ કરી લો આપણને કારે બી પૈસા હાથમાં રહેગા જ નહીં. અને અગર આપણને આર્થિક હમસ હોગા, અને સબકી મોટી વાત આપણી બોનને આની હમસ હોવું ઘણું જરૂરી હે કે કમાઈ આવે હે ઘર મેં મનક જે હે એ પૈસા બી આપણી બોનને ચાલે હે, પણ એને ખબર જ નહીં હોગા કેટલા પૈસા હે, ગણવા હરતે હે, કયા પૈસા કેમ એનવા હે, વ્યાજનું ભુગતાન ખર્ચે કરવું હે, દૂધ દ્વારા ને પૈસા કેટલા આલવા પડે, આવી સબ ચીજોનો હિસાબ અગર આપણી બોને રાખેગા અગર એને ન ખબર પડે તો હામા વાળા જે ભણો તક મનક હોવે એના તકી બી પૂછીને અણી સબ ચીજોને કરી શકે. આપણે પૂછવા મેં કયા બી પ્રકારની હરમ નથી કરવી, કેમ કે એમ તકી આપણને જ નુકસાન થઈ શકે. તો અગાડી બી આમસ આપણે વાત આપણી બોને તકી કરતા રંગા, પણ મારું મન થઈ રહ્યું હે કે કેમ ને આપણી બોને આપણે એક ઓર ગીત સાંભળાવી દો.
0: તો બહેન બને હમણાં આ ગીત ને મોરે કરો આપણી વાતે એમ.

0: મને ગીત તો આવશે પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપણે પાસા ફરો કાર્યક્રમ ઘુમર મેં. જેમ કે ગીત કે પહેલા આપણે અમે વિશે બતાડ્યું હતું કે આજ આપણે વાતચીત કરવા વાળા હો કે આપણી પૂનમે ભી આર્થિક હમસ કેમ જરૂરી હે ને, એ ખુદની કમાઈના ફેસલા ખુદ હરતે લઈ શકી. તો આય સવે વાત આવે કે છોટી સી બચત ભી આપણે બદલે મોટો સહારો બણી શકે.
1: હવે અંજલિબેન આપણે દેખાય કે ઘણા વખત આપણે લાગવા માંડી જાય કે નાની ઘણી બચત તો આપણે બદલે જરૂરી નથી હેમ, અત્યારે આપણે બોને એવી મોટી બચત કરવા કોશિશ કરે હેમ. એવા બોને આપણે આ નથી કરવું હે કે આપણે આમદની જત્રી આવી રહી હે વધારે આપણે બચત કરવી હે, થોડાક ઘરના ખર્ચ બળદે કાઢવા હે, થોડાક આપણે ભવિષ્ય બળદે સુરક્ષિત રાખવાની કોશિશ કરવી હે. કેવું ચાંગા કે એક નાની ઘણી બચત હવે આગે જઈને આપણે સોરને ભણાઈ અચાનક આવવાવાળા ખર્ચ અને કામ પડવા માટે આપણે જરૂરી પરિસ્થિતિ અંગે આપણે સહારો બની શકીએ હેમ. એક વાત આપણે બહેન બહેનો યાદ રાખવી હે કે બચતનો મતલબ ખાલી પૈસા જમા કરવા નથી હેમ, બલકે આપણે ભવિષ્ય બળદે આશ ખાતી તૈયારી કરવી હેમ. કમાઈનો એક હિસ્સો આપણે ખુદ બળદે બી રાખવો હેમ. અંજલિબેન આપણે દેખો આપણે બોને એવી ઘણા વગર તો આપણે પરિવારની જરૂરતોને આપણે કમાઈ એવી હોતી હાલ નાખે હેમ. ત્યારે આપણે દેખો કે આપણે સોરણ ભણાઈ આવે હે યા કા ખર્ચો આવી જાય હે તો આપણે બીજે ખીને ઉધાર લેવું પડે હેમ. બહેન બોલો કેવું ચાંગા કે આપણે કઈ બી ફેસલો આપણે લેવો હે પૈસા સુરક્ષિત રાખવા હે આપણે આગે દેખીને રાખવું હે.
0: હવે મેં રેશાબુન અગર આપણી બોને છે હે એ કમાઈનો એક હિસ્સો આપણી નવી કોઈ બી કલા એણાને શીખવી એને બદલે પ્રશિક્ષણ લેવા બદલે ને કામના સંસાધન ખરીદવા બદલે ને આપણી સે જરૂરતની ચીજે હે એ ખરીદવા બદલે રાખી શકે તો આ કેવલ વ્યક્તિગત ખર્ચ નથી બલ્કિ ભવિષ્યની ક્ષમતામાં ભી નિવેશ થઈ શકે. માની લો કે કોઈ બોન સિલાઈ કરી રહી હે, અગર ઈ આપણી કમાઈ ટકી ધીરે ધીરે બહેતર સિલાઈ મશીન ખરીદવું ચાહી રહી હૈ યા નવી ડિઝાઇન શીખવું ચાહી રહી હૈ તો આ કામ એણની આય ને કામ બે બદલે અસલ હૈ. એટલે આને આપણે એમ નથી સમજવું કે પૈસા આપણે નવરો ખર્ચ કરી રહો, આ આપણે બદલે ઘણી જરૂરી ચીજ છે. આજે આપણે દેખી રહો કે બેન્કિંગ ને ડિજિટલ ભુગતાન ને આર્થિક લેનદેન ઘણું આસાન થઈ ચુ હૈ, પણ આની સાવધાની ભી એટલી જ જરૂરી હૈ. કયા અનજાન વ્યક્તિને બેંકની જાણકારી ઓટીપી વગર ભણે કાગજ માટે સાઈન કરી દેવા યા કઈ યોજનાને નામ માટે પૈસા આલી દેવા તો આંતે કે આપણે નુકસાન થઈ શકે. એટલે આપણે બોલવાનું જોઈએ કે આપણે કોઈ બી દસ્તાવેજ હો ખાતાની જાણકારી હો એ સપ્તી કી પહેલે આપણા ઘરના જે ભરોસેમંદ મનક હે એમ તકી જઈને આપણે વાત કરવી હે ને પસસ અગાડી કોઈ નિર્ણય લેવો હે. સવાલ પૂછવો બોને કોઈ કમજોરી નથી બલ્કિ આ આપણે જરૂરી ચીજને આવરીને રાખવાની એક કલા થઈ શકે.
1: અધિકાર હેમ પરિવારની આર્થિક મજબૂતી આપણે બોનોની ભૂમિકા વણામાં એક ઘણી મહત્વપૂર્ણ રહે હેમ. જયારે આપણે બોને આપણે આઈને સમજીને સંભાળે હે ત્યાં આપણે દેખો કે એનું ખતું ખાલી વણાને જ લાભ નથી મળતું હેમ, બલ્કિ પૂરા પરિવારને મળે હેમ. એક આપણે બોન હવે હોતા ઘરનો હિસાબ રાખી શકે હે, હું ખર્ચા થઈ રહ્યા હે વેનું ધ્યાન રાખી શકે, બચત હેતે કરવી હે ને ભવિષ્યની જરૂરત બળદે હેતી યોજના બનાવી હે ને આવવાવાળા ટાઈમે આપણે પરિવારને વ્યવસ્થા બળદે કતરા પૈસા જુવી એની હેતીની જાણકારી વે રાખી શકે હે.
0: હવે મનીષા બોન આપણે ભાઈ બોનને આપણે એ જ કેવું ચંગા કે આપણી કમાઈ આપણો નિર્ણય કેવલ એક વાક્ય નથી બલકી આ આર્થિક હમસની શરૂઆત હે. અગર હર બોન આપણી મહેનતની કિંમત હમસેગા, આપણી આયને બનાવીને રાખવાની જાણકારી રાખેગા, પરિવાર મેં આર્થિક ફેસલા મેં જે બાતચીત હોવે આપસે સન્માન જે જરૂરી હે એ એને મળેગા તો આપણી જે ભૂને હે એ ઘણી અસલ તરીકા તકી અણી સબ ચીજને કરી શકેગા. કેમ કે આપણે દેખો હા કે આપણી બોનોને મોકો મળવું જોઈએ કઈ બી ચીજને સમજવાનું કરવાનું પસ તો એ હેતી ચીજે આરામ તકી કરી લે હે. એટલે આપણી બોનોને કેવું ચંગા કે આજ તકી આપ એક નાનું શું કદમ ઉઠાવો કે આપણી આય લખો પછી એનું ખર્ચનો હિસાબ રાખો, બચત કરવાની જે ચીજે હે એને સમજો ને આર્થિક જે આપણા અધિકાર હે જે જિમ્મેદારી હે એની સમજ આપણે બદલે હોવું જરૂરી હે. કેમ કે જે વખત કમાવાની હાથે હાથે આપણે પૈસાને રાખવાની સમજ રાખંગા તો આપણે કેવલ ખુદને બદલે કઈ નથી કરો બલકિ આપણે આપણા પરિવારના ભવિષ્ય બદલે બી ઘણા કની ચીજે કરી શકો ને આમ થકી આપણી બોનોનો આત્મવિશ્વાસ બી વધે હે ને એ ઘણી અસલ તરીકા થકી ઘણા કની ચીજને કરવામાં સક્ષમ થઈ શકે.
1: હવે અંજલિબેન તણા વિશે માટે આપણે ભાઈ બહેનો કથી કાર્યક્રમની માધ્યમ કથી ઘણા હક્કાની વાતે થઈ ગઈ હે. હવે દેખી રહી હું કે ટાઈમ બી થઈ જોઈએ આપણે કાર્યક્રમ કથી છૂટ પડવાનું.
0: હવે
1: છૂટ તો પડે પણ જાતે કથી પહેલે એક બીજું ગીત સાંભળી લો.
0: હવે

0: ભાઈબંધો ગીતા આશુપૂરું અને ગીત હાથે આવી કાર્યક્રમ ઘુમર તકી પડા સૂટ આશા કરા હો કે આસે કાર્યક્રમ મેં અમારી આપ તક જેવી વાતે રહી હી આપની કમી હોંગા તો ભાઈબંધો આપને અમારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એને બારામાં આપ રાય સૂચો અમને આલી શકો અમારાના પતા માટે
1: હવે ભાઈબંધો લખી લો અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાગ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારાના ફોન નંબર માંથી અમારો ફોન નંબર હે 9414

0: ભાઈને બોનો, ઘર થકી નીકળતે વખત કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હે. માની દુઆ, પિતાની ઉમ્મીદ, નિસોરની મુસ્કાન. હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો. એક નાની સી સાવધાની હેતી જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમકે ઘેરે કોઈ આપણું ઇંતજાર કરી રહ્યું હે.
1: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

0: જીવન સફળ થઈ શકા.
1: હવે હવે જાગૃતિબુન, આપણે ભાઈ બોનોને કહો કે પાણી બચાવો, પાણી બચાવો ને આપણી ધરતીને હરીભરી રાખો. જલ જીવન હૈ આ આપણી પહેચાન હૈ, હર બૂંદનું મોલ આપણે જાણો.
0: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત.
2: મોટા અનાજ, મોટા અનાજ
3: ક્યા હૈ ભાઈ? યે મોટા અનાજ
4: બાજરા, મક્કા, રાગી, જ્વાર, પોષણ સે હૈ ભરપૂર આહાર.
2: નિત્ય કરે જો સેવન ઇનકા, જીવન સ્વસ્થ રહેગા ઉનકા.
3: જી હા સાથીઓ, દાલ અનાજ મિલાકર ખાએ, સ્વસ્થ જીવન હમ અપનાએ.
0: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

કિસાન ભાઈ બોન અણસ ગીત સાથે આપણે પડા સૂટા જેમ કે ગીત થકી પહેલા આપણે સ્ટુડિયો મેં સોહન સર આવ્યા હતા અને એણે આપણને પોષણ સમયથી ખેતીને બારે બતાડ્યો કે આપણે કિસાન ભાઈ બોનોને પોષણ સમયથી ખેતી કેમ કરવી જોઈએ ને આ પોષણ સમયથી ખેતી કરવા થકી આપણે જે ખાવાના મેં વિભિન્ન તરીકાના જે ખાન પાન હે એ આપણે થાલી મેં રહેગા જે આપણે સ્વાસ્થ્ય બદલે અસર રહેગા અગર આ સબ આપણે ખંગા તો આપણે તો સ્વસ્થ રહેગા એના સાથે આપણે જે પરિવાર હે એ બી સ્વસ્થ રહેગા એના બદલે આપણને પોષણ સમયથી ખેતી કરવી કેટલી જરૂરી હે એ સબ વાતે આજે આપણે સોહન સરે કરી તો આશા કર કે જે બી વાતે કરી એ આપને ગમી હુંગા આપને અમારું આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એના બારામાં આપ રાય સુઝાવ આલી શકો આપણે આણા પતા માટે આપણું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાઘ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાઘધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન આપણો પિનકોડ નંબર હે 327001 અજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારે આણા નંબર માટે આપણો ફોન નંબર હે 9460051234 તો કિસાન ભાઈ બોન ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં એક ના વિષય ને હાથે તારું દીપડા સૂટ એ આવજુ રામ રામ રામ રામ.

0: कार्यक्रम घूमर हमारा वारी अमर हित्ते बोन ने आपने बोन मनीषा
1: ने आपने बोन अंजलि नू
0: राम राम होवे भाई उन बोनो आप सब हमले रिया हो आप रो सामुदायिक रेडियो वाग रेडियो 90.8 FM ने आप सभी नो स्वागत कर रहा हमारे आज ने कार्यक्रम घूमर में
1: होवे भाई उन बोनो लेने हाजिर थे गए हैं कार्यक्रम घूमर ने लेने एक ना विषय ने हाथ थे आज आप कार्यक्रम में बात करवा वाला हूँ आपकी कमाई आप निर्णय એટલે કે આપણી જે બોન હે એનાની આય માટે એનાનો નિર્ણય હરતે હોવો જોઈએ ને આર્થિક હમસ રાખવાની એનાની કેમ જરૂરત હે આપણે તે કહો મનીષા બોન કે આપણી બોને ઘરની જિમ્મેદારી સંભાળતે તકે આપણા હાથ થકી પૈસા ભી કમાવે હે તો એ સિર્ફ કેવળ પૈસા જ નથી કમાતી બલકી એ આપણા ભીતર આત્મવિશ્વાસ હમસ ને ભવિષ્યને બહેતર બનાવવાની ક્ષમતા ભી પેદા કરે હે પણ આનો સબને વેસમાં એક સવાલ આ આવે હે કે હું એનાની કમાઈનું જે ફેસલો હે એ લેવાનો અધિકાર એને હે યા હોવું જોઈએ તો અગર હોવું જોઈએ તો આ ફેસલા લેવાની જે આર્થિક હમસ હે એ આપણી બોનામાં હોવાની કેટલી જરૂરત હે એ આજે આપણે વાત કરંગા તો ઘણા કાની વાત તો આપણે જાણંગા પણ કાર્યક્રમની શરૂઆતમાં હમરીલા આપણે આ ગીત ને મોરે કર આપણી વાતે
0: હોવે અંજલિ બોન તો ભાઈ બોનો હમણાં આ ગીત

0: અંજલિબોન ગીત ત્યાં આવશું પૂરું અને ગીત બાદ એક વખત ફેરી આપણે ભાઈ બહેનોનું સ્વાગત કરું હું આપણે આજની કાર્યક્રમ ઘુમર મેં જેમ કે ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હું કે આપણે બોને આપણે આઈને હેતે હમાળી શકીએ ને આર્થિક નિર્ણય મેં હમસ હેતે રાખી શકીએ ને તો આયસ અગર વાત કરે કે આપણે જે બોનની આઈ હે વણામાં વેના નિર્ણય ને આર્થિક સમજને વેસમેનો રિશ્તા ની તો ભાઈ બોનો કેવું ચાંગા કે કમાઈ ખાલી પૈસાનું નામુસ નથી હેમ આપણે દેખા કે ઘણા અક્કાની બોને એવી ખેતી હાથે આપણે પરિવાર બી સંભાળે હે પશુપાલન કરે હે સિલાઈ બુનાઈ કરે હે ને નાની ખાણી દુકાને એવી બી સલાડે હે ને ઘણી બોને હે સ્વયં સહાયતા સમૂહથી જોડીને ને ઘણા અક્કાને કામ કરે હે કંઈક નોકરી કરે હે ને ઘણા અક્કાની બોને મહેનત બી કરે હેમ પણ અંજલિબોન આપણે દેખા કે ઘણા વખત આપણે બોને કમાઈ કેવલ ઘરના પૈસાનો ખર્ચ જ માની લે હેમ જબકિ ભાઈ બોનો વણની મહેનતની કમાઈ વણન ભવિષ્યની સુરક્ષા વણને સોરની ભણાઈ વણાનો ખુદના ખર્ચ અને પરિવારની આર્થિક મજબૂતીની બી ભૂમિકા નિભાવી શકે હેમ એટલે ભાઈ બોનો કેવું ચાંગા કે સબકુથી જરૂરી આ હે કે આપણી બોનને આઈને લઈને આપણે જાણકારી રાખવી હે
1: હવે મનીષા બોન એણને એની વાતનું ધ્યાન રાખવું હે કે કેટલું કમાય હે કેટલું ખર્ચ કરે હે કેટલું વસાવે હે ને ભવિષ્ય ભલે એ કેટલી રકમ મીની રાખી રહી હે આપણે દેખો હો કે આપણી જે બોને હે એણનો કમાઈનો ફેસલો ખુદ લેવાનો મતલબ એ નથી કે હેતે જ જે ખુદ જ એકલી કરી લે આનો મતલબ એ હે કે આપણા પરિવારને હાથે લઈને હરતે આપણા નિર્ણયને રાખી શકો એ વાત આપણને સમજવાની જરૂરત હે પરિવાર મેં પત્ની પત્ની મળીને આર્થિક જે ફેસલો હે એ લઈ શકે પણ એનમાં આપણી જે બોને હે એની જે પૈસા હે બેંકનો ખાતો નંબર બચત કર્જ એ પારિવારિક આર્થિક સ્થિતિ હે એ જાણકારી આપણી બોને હોવું જરૂરી હે એની અગર એ જાણકારી હોગા તો એ અસલ તરીકા થકી પૈસાની બચત કરીને એના કર્જને કમ કરવાની કોશિશ કરી શકે જેમ કે અગર એક બોન હે એ મહિનામાં 5,000 કમાવે હે તે હેત પૈસા વગર યોજના બનાવીને ખર્ચ કરવાને ઠેકણે પરિવારના જે મન કહે એનાને હાથે બેઈને તય કરેગા કે કેને કેટલી જરૂરત હે ઘરમાં કેટલા પૈસા જોઈ રહે હે કેટલા બચાવીને મેન વહે ને ભવિષ્ય ભલે આ પૈસા હરતે આવરી શકો તો જે વખત આવા નિર્ણય આપણે હેત ઘરવાળા મળીને લો તઈ વખત આપણે દેખો હ કે બચતની જે યોજના હે ઈ અસલ બની પાય હે
0: હવે અંજલિબોન આયસ અગર વાત કરે કે આર્થિક હમજ આપણે બોને બલદે કેમ જરૂરી હે એની તે ભાઈન બોનો કેવું ચાંગા કે કમાઈ કરવું તો આપણે બલદે જરૂરી હે પણ આપણે કમાઈને હામાળવું બી અતરું જરૂરી હે
1: હવે
0: અંજલિબોન કેવું ચાંગા કે આપણે જે બોને રહી કમસે કમ આપણે આર્થિક જાણકારીને સમજી શકીએ હે આપણે બેંક ખાતાને આપણે ખુદને જાણવું હે જમાને નિકાસીની જાણકારી આપણે રાખવી હે ડિજિટલ ભુગતાન કરતે સમય હું સાવધાની બરતવી હે આ બી આપણે જાણવું હે ને આયને ખર્ચનો હિસાબ બી આપણે લખી શકો હ બચત કરવાની આદત આપણે રાખવી હે ને અગર ભાઈ બોનો આપણે કર્જ લઈ રહી હોય તો એનું વ્યાજ ને ભુગતાનની જે શરતે હે વણન બી બારામાં જાણકારી રાખવી આપણે જરૂરી હે ઘણા વખત અંજલિ બોન આપણે દેખા હા કે ઘણા અક્કાની બોને રહી બી કાંઈ કેને કેવા માત્ર આપણે બેંક ખાતું કહ્યું એટીએમ કહ્યું હું ઓટીપી હે ને પાસવર્ડની જાણકારી સાંજા કરી નાખે હેમ તે બોનો આ આપણે નથી કરવું હેમ આર્થિક આત્મનિર્ભરતા બી આપણે કમાઈનો એક હિસ્સો રહે ને બીજી આડીયા પણ દેખા કે આપણે સમજદારી બી આમાં ઘણી જરૂરી હે અત્યારે આપણે સમજદારીને ભણાવીને રાખવું હે
1: હવે મનીષા બોન કેમ કે આપણે દેખો કે અગર આપણે કમાઈ કરી રહ્યો ને એની આર્થિક સમજ આપણને હેસ ને કે આપણને હરતે પૈસાને અવરવહે આજને બદલે કાલને બદલે ને આવા વાળા જે દાડે હે એનમાં આપણને હરતે પૈસાની જરૂરત પડી એ ખબર જ નથી તો આપણે દેખાંગ કે આપણે કેટલી બી કમાઈ કરી લો આપણને કારે બી પૈસા હાથમાં રહેગા જ નહીં અને અગર આપણને આર્થિક હમસ હોગા અને સબથી મોટી વાત આપણી બોનને આની હમસ હોવું ઘણું જરૂરી હે કે કમાઈ આવે હે ઘરમાં મનક જે હે એ પૈસા બી આપણી બોનને ચાલે હે પણ એને ખબર જ નહીં હોગા કેટલા પૈસા હે ગણવા હરતે હે કયા પૈસા કેમ એનવા હે બ્યાજનું ભુગતાન હરતે કરવું હે દૂધ દ્વારા ને પૈસા કેટલા આલવા પડે આવી સબ ચીજોનો હિસાબ અગર આપણી બોને રાખેગા અગર એને નહીં ખબર પડે અગાડી બી આમસ આપણા વાત આપણી બોને તકી કરતા રંગા પણ મારું મન થઈ રહ્યું હે કે કેમ ને આપણી બોને આપણે એક ઓર ગીત સાંભળાવી દો
0: તો ભાઈ બોનો હમણાં ગીત ને મોરે કરો આપણી વાત એમ

0: મને ગીત તો આવી શું પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપણે પાસા ફરો કાર્યક્રમ ઘુમર મેં જેમ કે ગીત કે પહેલા આપણે અમે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હ કે આપણી પૂનમે ભી આર્થિક હમસ કેમ જરૂરી હે ને એ ખુદની કમાઈના ફેસલા ખુદ હરતે લઈ શકી તો આ સવે વાત આવે કે છોટી સી બચત ભી આપણા બદલે મોટો સહારો બની શકે.
1: હવે અંજલિબેન આપણે દેખો કે ઘણા વખત આપણે લાગવા માંડી જાય કે નાની ખાણી બચત આપણે બદલે જરૂરી નથી હેમ. અત્યારે આપણે બોને એવી મોટી બચત કરવા કોશિશ કરી હેમ. એવા બોને આપણે આ નથી કરવું હે કે આપણે આમદની જત્રી આવી રહી હે વધારે આપણે બચત કરવી હે થોડાક ઘરના ખર્ચ બદલે કાઢવા હે થોડાક આપણે ભવિષ્ય બદલે સુરક્ષિત રાખવાની કોશિશ કરવી હે. કેવું જાંગા કે એક નાની ખાણી બચત હવે આગે જઈને આપણે સોરની ભણાઈ અચાનક આવવાવાળા ખર્ચ અને કામ પડવા માટે આપણે જરૂરી પરિસ્થિતિ એમ બી આપણે સહારો બની શકીએ એમ. એક વાત આપણે ભાઈ બહેનો યાદ રાખવી હે કે બચતનું મતલબ ખાલી પૈસા જમા કરવા નથી હેમ, બલકે આપણે ભવિષ્ય બલદે આસ ખાતી તૈયારી કરવી હેમ. કમાઈનો એક હિસ્સો આપણે ખુદ બલદે બી રાખવો હેમ. અંજલિબેન આપણે દેખો હ આપણે બોને એવી ઘણા વખત આપણે પરિવારની જરૂરત એમ આપણે કમાઈ એવી હોતી હાલ નાખે હેમ. ભાઈને પણ દેખો હ કે આપણે સોરણ ભણાઈ આવે હે યા કા ખર્ચો આવી જાય હે તે આપણે બીજે ખીને ઉધાર લેવું પડે હેમ. તે ભાઈ બોનો કેવું ચાંગા કે આપણે કઈ બી ફેસલો આપણે લેવો હે પૈસા સુરક્ષિત રાખવા હે આપણે આગે દેખીને રાખવું હે.
0: હવે મનીષા બોન અગર આપણી બોને છે હે એ કમાઈનો એક હિસ્સો આપણી નવી કોઈ બી કલા એણાને શીખવી એને બદલે પ્રશિક્ષણ લેવા બદલે ને કામના સંસાધન ખરીદવા બદલે ને આપણી સે જરૂરતની ચીજે હે એ ખરીદવા બદલે રાખી શકે તો આ કેવલ વ્યક્તિગત ખર્ચ નથી બલકી ભવિષ્યની ક્ષમતામાં ભી નિવેશ થઈ શકે. માની લો કે કોઈ બોન સિલાઈ કરી રહી હે અગર એ આપણી કમાઈ થકી ધીરે ધીરે બહેતર સિલાઈ મશીન ખરીદવું ચાહી રહી હે યા નવી ડિઝાઇન શીખવું ચાહી રહી હે તો આ કામ એની આય ને કામ બે બદલે અસલ હે. એટલે આને આપણે એમ નથી સમજવું કે પૈસા આપણે નવરો ખર્ચ કરી રહ્યો આ આપણે બદલે ઘણી જરૂરી ચીજ છે. આજે આપણે દેખી રહ્યો કે બેન્કિંગ ને ડિજિટલ ભુગતાન ને આર્થિક લેનદેન ઘણું આસાન થઈ ચુ હે પણ આની સાવધાની બી એટલી જ જરૂરી હે. કયા અનજાન વ્યક્તિને બેંકની જાણકારી ઓટીપી વગર ભણે કાગજ માટે સાઇન કરી દેવા યા કઈ યોજનાને નામ માટે પૈસા આલી દેવા તો આંતે કે આપણે નુકસાન થઈ શકે. એટલે આપણે બોનન જોઈએ કે આપણે કોઈ બી દસ્તાવેજ હો ખાતાની જાણકારી હો એ સપ્તી કે પહેલે આપણા ઘરના જે ભરોસેમંદ મનક હે એન થકી જઈને આપણે વાત કરવી હે ને પસેસ અગાડી કોઈ નિર્ણય લેવો હે. સવાલ પૂછવો બોને કોઈ કમજોરી નથી બલકી આ આપણે જરૂરી ચીજને આવરીને રાખવાની એક કલા થઈ શકે.
1: હવે અંજલિ બોને આપણે ઘણી અસર વાત કીધી કે કાર્યક્રમના માધ્યમ કરતી આપણે ભાઈ બોનોને કેવું જાંગા કે આપણે પૈસાને બારામાં જાણકારી રાખવી આપણે બોનોનો અધિકાર હેમ. પરિવારની આર્થિક મજબૂતી આપણે બોનોની ભૂમિકા વણામાં ઘણી મહત્વપૂર્ણ રહે હેમ. જયારે આપણે બોને આપણે આઈને સમજીને સંભાળે હે તે આપણે દેખો કે એણ ખતું ખાલી વણને જ લાભ નથી મળતું હેમ, બલકી પૂરા પરિવારને મળે હેમ. એક આપણે બોન હેવે હોતા ઘરનો હિસાબ રાખી શકીએ હે, હું ખર્ચા થઈ રહ્યા હે વેનું ધ્યાન રાખી શકીએ, બચત હેતે કરવી હે ને ભવિષ્યની જરૂરત બદલે હેતે યોજના બનાવવી હે ને આવા વાળા ટેમે આપણે પરિવારને વ્યવસ્થા બદલે કતરા પૈસા જુવી એને હેતીને જાણકારી વે રાખી શકીએ હેમ.
0: હવે મનીષા બોન આપણા ભાઈ બોનોને આપણે એ જ કેવું ચંગા કે આપણી કમાઈ આપણો નિર્ણય કેવલ એક વાક્ય નથી બલકી આ આર્થિક હમસની શરૂઆત હે. અગર હર બોન આપણી મહેનતની કિંમત હમસેગા, આપણી આયને બનાવીને રાખવાની જાણકારી રાખેગા, પરિવારમાં આર્થિક ફેસલા મેં જે બાતચીત હોવે, આપસે સન્માન જે જરૂરી હે એ એને મળેગા તો આપણી જે બોને હે એ ઘણી અસલ તરીકા થકી અણી સબ ચીજને કરી શકેગા. કેમ કે આપણે દેખો હા કે આપણી બોનોને મોકો મળવો જોઈએ કઈ બી ચીજને સમજવાનું કરવાનું પછી તે હેતી ચીજે આરામ થકી કરી લે હે. એટલે આપણી બોનોને કેવું ચંગા કે આજ થકી આપ એક નાનું શું કદમ ઉઠાવો કે આપણી આય લખો પછી એનું ખર્ચનો હિસાબ રાખો, બચત કરવાની જે ચીજે હે એને સમજો ને આર્થિક જે આપણા અધિકાર હે ને જે જિમ્મેદારી હે એની હમજ આપણે બદલે હોવું જરૂરી હે. કેમ કે જે વખત કમાવાને હાથે હાથે આપણે પૈસાની રાખવાની હમજ રાખંગા તો આપણે કેવલ ખુદને બદલે કાંઈ નથી કરો બલકી આપણે આપણા પરિવારના ભવિષ્ય બદલે બી ઘણા કની ચીજે કરી શકો ને આમ થકી આપણી બોનોનો આત્મવિશ્વાસ બી વધે હે ને એ ઘણી અસલ તરીકા થકી ઘણા કની ચીજને કરવામાં સક્ષમ થઈ શકે.
1: હવે અંજલિ બોન તો આ વિષય માટે આપણે ભાઈ બોને કરતી કાર્યક્રમની માધ્યમ કરતી ઘણા હક્કાની વાતે થઈ ગઈ હે. હવે દેખી રહી હે કે ટાઈમ બી થઈ ગયો હે આપણે કાર્યક્રમ કરતી સૂટ પડવાનું. સૂટ તે પડે પણ જાતે કરતી પહેલે એક બીજું ગીત સાંભળી લો.
0: હવે

0: ભાઈનબુનુ ગીતતો આશું પૂરું અણસ ગીત હાથે આવી કાર્યક્રમ ઘુમર તકી પડા સૂટ આશા કરા હો કે આસે કાર્યક્રમ મેં અમારી આપતે કિસી ભી વાતે રહી હી આપને કમી હોંગા તો ભાઈનબુનુ આપને અમારો આસનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એને બારામાં આપ રાય સૂછો અમને આલી શકો અમરાણા પતા માતે
1: હવે ભાઈનબુનુ લખી લો અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાઘ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાઘધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારાના ફોન નંબર માંથી અમારું ફોન નંબર હે 9414082643
0: તો બહેન બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટાઈમ માટે એક નવા વિષયની હાતી તારુદી
1: રામ રામ રામ રામ